લો સાકી તો પૂઠ રોસો ઉ ગીત સુણ્યો. ગીતને સુણર તો મારો તો કાળજો એકદમ ગદગદ હો ગયો હે. અબ આપા બાત કરાલા ઉસ્તાદ યોજનારી, જે કે આપણી બહેનાને પેરા માથે ખડી હોવન રો હોસલો દેવેલી. બહેનો, હર લુગાઈ રે માય કોઈ ના કોઈ તો હુનર હોવે હી હૈ. આપણે ગામ ઢાણિયારી લુગાયા કિંગસુ કમ થોડી ના હૈ. કોઈ બહેન કસીદાકારી ઇતની ફૂટરી કરે કે દેખતા હી રીચ જાવા, ઓર કોઈ બહેન દરી કિતની ચોખી બુણે હૈ. કોઈ સિલાઈ કઢાઈ રે કામ રે માયને માહિર હોવે તો કોઈ ખાણે રે માયને, ઓર કોઈ મટકા મૂર્તિ ઓર ઘર સજાણે રે સમાન રે માયને કિતના જોરદાર સમાન બનાવે હૈ. પણ દિક્કત કઠે આવે સા, આપણો ઓ સગલો હુનર ઘર રે માયને હી કઈ બાર દબેડો રહે જાવે.

બજાર તક પહોંચી કોની પાવે. જદ ભી કદી આપણને રૂપિયારી જરૂરત પડે તો આપણને બિનસામી હાથ ફેલાવના પડે કે લો જી કી રૂપિયા દેવું ટાબરારી ફીસ ભરની હૈ યા કપડા લ્યાવના હૈ યા કઠી જવાનું હૈ. પણ જદ આપણે અંદર હુનર હૈ તો ભી હુનરને આપણને બહાર લ્યાવનો હોસી. જી કહેશું સાગે તો આપણે હુનર લોગ ભી દેખસી ઓર સાગે આપણે દો રૂપિયારી કમાઈ ભી હોસી. તો થારી સિલ્લુ જીજી થાને એક ચોખ્ખી સી યોજના રે બારે માયને બતાસી જીકેરો નામ હૈ ઉસ્તાદ યોજના. ઇનરો મતલબ હી ઓ હૈ કે આપની ગાંવારી લુગાયારા ઇન પારંપરિક હુનર ઓર હાતારી કલાને મોટો બજાર દેવણો. ઇન યોજના રે તહેત થાને નય નય ડિઝાઇનરી બનાવનરી ટ્રેનિંગ ભી દી જાવેલી. થારે હાથ સુ બન્યોડા સામાન બડે બડે શહેરારી પ્રદર્શની ઓર બજાર તક પહોંચેલા ઓર થાને ખુદને રોજગાર શરૂ કરણ સારું મદદ ભી મિલેલી. તો એ ઉસ્તાદ યોજના માયને કંઈ કંઈ આપણને કરનો પડશે એ સગલી બાત્યા થાને બતાવાલા, પર પહેલી સુણાવા થાને એક ચોખ્ખો સો ગીત.